0: sirgan chan dhan dha, honglub dhashir tajin dhan dha, mama nam ki hirkar tsuk dhan dha. Dhar tse kuk manjong shik mu, sipar tam ka pasa ga, dhar shantam ka girgin nam ba tang, dhar ki kandhan shik pa nam ba, dhar tsuk ka mang tsuk nam ba, chan nam bar kizik dhe tang, shao alam ru, jasam linchi indi bhi dhashir mhondin sha. Dhar tse tang chab shik tse tere nga shkab sa wab kur tam zgo nu, nga di sa wab kur char zgo nu. Dha nga kaya char chan ba wa tsu zgo nu, ni hu mu ndi wa sikha jaga lan zgo nu. Nga chakra shikar chib shikuz go nu, nga bjian dhar mung bap shikuz go nu. Da kong re zinan khurik song chib ku tang dhani mara chib khul. Di dhali, tang gong zin ba zang ka ka zambu rizir ka ghab riri dhali. Khusong zambu ku nam chakka tukum pen pen yina, nga arga nang ka sar ka zgri. Chil mar gna gna ka kwey gzgri. Derang ngur kap tukur ka chan jik jik jik endiga. Nga ti tukur charwa char jik jik endiga. Derang khir ki gna kur mung nga gada samu endiga. Ngin khurik song chib ku tang dhani mara mga rib shi se ju. Nga ranga rin tis se ju, rizim chan laka ni ni mo re. Tang kori song chibu zi na, shen no chin jik ten tang, nang chi chi sem chen da ni ga, kichik lak chik ten zi ga no, arka lak hif ten zi ga no, hita u jir di karab jir ta u zi ga no, kichik me na mar di ga zi ga no, rizim pa sam chika tolu ra zi ga no, kichik me na mabar di ga zi ga no, da alu ah sa zi ga no, rang lu rang sa zi ga no, shil mar gu kenhi u sa zi ga no, ardung mar gu ramu bar tu zi ga ni, dar jim chan laka ni ni mo re, tang kori song chibu zi na, dar jia chiwa ar hung ga ga nam ta u zi ga re, tang sa pa ma pung kan tsu ta u zi ga re, da tar nga nye me yang chan li da li, da nye me nyar si chob ki li da li, che mo re tab zi di ta so ga ni, ta shio kar ke no chim chik ten di tang na, ta mung arib dal yo no, rang arin dal yo no, ta shio jan cham chik ka sa cha so so kong in rung, ta kar ke cha zi ga re tab zi di ta so ga ni, kori ga di tang na da wa no da, alu ah sa zi ga re na, rang lu rang sa zi ga ni, dar jim chan la ka ni di mo re se ju jim chan da in, de song chib ma yi di ta so cha zi ga re tab zi di ta so ga ni, a ngom ap sha di ta so ga ni, ta ma ra tang ta ra ta ka chal gu ji go no, to chen na ra jin ni go no da, u chu ta ka shil mar gu ke hi o sa zi ga na re na, tōng mār kū rāmu mār tū tsukī nī, tār jīng chan lā kā nī ndi mō rē, tā yī nā kār kē chā mō rē tāp zirī thā sō gā nī, ā gō zāng kā nyab jā gār tā sā nyab jā gā khuān zgō nō, chā jā gār tā sā fshab jī kā chōng zgō nō, gō sā rī tāng nā rā zgō nō, sō sāng chī wā nā xī zgō nō, dē kōng gā chāp zgō nō, chāp kār mūr tāng nā cīm tā zgō nō, gō kōng gā mō zgō nō, mō kār mūr tāng nā tā nā zgō nō, tār jā lī kōr sō gō tō kō zgō nō, rā jā lōk chī kā hārō zgō nō, rā jā rā gō shī chī kā tēm nī zgō nō, chō kō rā jā gā wā jāng hāng zgō nō, nyāng chān dā gā kā lō zgō nō, gā rā tā zhī nī rāng rā gā jā kā kā jā wā ndā zhō wā jī nā, ā chōng chō rā ngā gā sā chān dē pī yu dā lī, gā jā ngā gō shā lō nā rā jī nā, chō rā ngā gā sā chān dā, xē rā rā ngā rā jī dā lī, kā sā gā jā gā dā lī, mā rā tā gā jā gā dā lī, xā wā shā gā sā shā lī dā lī, nā xōng rā mā yā rī dā lī, tē rā fā rā rā kī gā wā nā rā rā, wā nī mā tsīn tsā rā rā, tsā rā kī tsū sā jī gā yō nī, rā gā rā tsū chā jī gā yō nī, tōng kā rū khyab kā lā nā rā rā, lā nī mā tsīt kī gā nā rā, tōng kā tsū sā jī gā yō nī, tōng lōng tsū chā dē mī yō nā tsā kā tā nī, xā wā shā gā sā shā lī rī, nā xōng rā mā yā rī, ā yō nā yā nā chā mō rē dī nā, tā tsā rū lā jī wā jī jī, kō rī gā lā sī chī bī gō, mā gā rū lā sō ā nā jī, kō rī gā lā sō chī bī gō zī dā lī, gā chō rī gā rā zī gā gō nī jī gā, ō mā mī ngō chī gō gā jī gā, ā lō gā rā zī gā sā jī dā lī, shā rā mī ngō chī rī gā bī jī gā, tsā gō wā ngō bī gā gā nā sā bī gā, tō ngō wā kāng kār gā sēm sā bī gā, yin naa wichir kalwa chata tangi dali, ngalwa tangta langi dali, arangan khori yingde arangan songchibu zig maayi naa, nga chaksa wapi yingin zig nu, dyapsa karwi karu zig nu, dirangang changshik tani chamu rezi li tazo, ganyin tiwa zang maayin bu, oya, to arangu khuamkar gungar to saazgo naa, maa sabdak nyang kartir gagang saazgo naa, haha kikdabli khun to saazgo naa, takhyari zechak saampo saazgo naa, yana mandra saazgo nu, gana monchung na zig nu, nga songchibu echu nda, yakachin nanga tonchin zig re na, rjirin chin nombar saachin zig re na, yin naa chimu rei tabzi ri taso, nyo tam chi ka alu kan dili tagi dali, pang lu kap shin chay kori dali. A chama wu shan nan dir tang dada kundani, yin yin nang a minna zgi dali, rizi nang a rizib zgi dali, cha cha akar yun raaz gartangni, mrtak sukhdi khan raaz gartangni, da cha shung ma kar jir gna, gankar se ma gadon shi gidali, tangkar go kakshar gna, san tu tuwa nyen bari dali, oya gong rei tabzi ri taso gani, mar diam su tiyo gaya ga gangi dao no, tura ru ku kwa xer ga gangi dao no, da tam chi kuk lukko no da, mandri ka tsir re la, da mandri kum pa re la, nye ma nye zga zga chas gri zi di taso gani, jung a shir ka gdo pa yung dali, sa zha me long gong jika tani yung di taso, da rang li jin me rang nga ye no, da ra chin jing me tang nga ye no, oya dir tang ni chim ure tabzi ri taso, na tu yi akir gib yam na ye no, na ma yi akir tab yam na ye no, da ngan ra zga tag shil mar gu kin hi osa zga re na, ato mar gu ramu bar tu zga re na.
1: ཡིན་ན་ཡིན་ན་དེ་སྟོང་ནི་གཟོ་ཟོང་ཚོམ་ནི་ཡིན་ན་ར་ཨོལ་ཁ་ཨ་ཅན་སེ་ཇུ་གེ་ཁུང་ཨ་ཅན་སེ་ཇུ་ལག་ཐང་ཨ་ཅན་སེ་ཇུ་ཤེམ་ཤེང་ཅི་ཅན་སེ་ཇུ་ལེར་ཅིམ་ཅི་ཅན་སེ་ཇུ་དེ་ནག་ང་མོ་རང་ཨ་ལག་ཤ་མོ་རང་ཨ་ན་ཨ་ཨ་ཁ་ཡོ་ཏི་ཏ་སོ་ནག་ཏ་ཏེ་པོན་ཟོམ་ཏི་ཏ་སོ་ཏག་ཏག་ཅེ་སོང་ན་ཆ་ཁོ 근데 희석이 오늘 레지디 다소 해송의 딸이 형촌 문인고 노송의 딸이 그렇게 척이고 문인고 네 다음 간단히 치면 레지디 다소 다음에 또 탐치 맞도록 이날에 처마르 탐치 떨서 이날에 저 남바존 좀네 이나 아 딱 그렇게 쳐서 그리듬 저기 다소 야라르 치고 오늘 레지디 딸이 칼라서 없어 니에지기 딸이 칼군장도 따지기 딸이 얼굴 장구를 띠지기 딸이 아니 잘 장구 위트기 딸이 하마전도 그 없어 그 땅이 위트기전도 그 종이를 그는데 아 아킹군 죽소 고라 죽은 니에지기 달리 다른 멘트 좀 우리 또 우리 타소그니 딱커 강리 중거 사잔드나 고단 촌다다 하기 고천 똥단다 뜨기 고약 가슴 찌가르지 오주기디 그럼 밀장 좀 친칠이 달리 그긴 가슴 찌르긴지 카머기디 카머거르 붙득득이 예수 너나 초상니 오나 멘트 저건 거리도 숨치비 주는데 저 같은 능거 돈 친즈그래나 어제는 친놈 바타 친즈그래라 내 주름 천라카니 뜨모이 아 팀어체츠 모레트브데리 타소그니 으초 타크르곤 바차크게즈 즈크 타스크 마르케게즈 체동 카르고 다스사즈 세르트 세르 원티 사즈 즈 라마브야 요트 즈크 노르 크치기 요사 즈크 타핀 차사 고히거트사 코그남시 특근단사 좀보와츠 시크세사 즈글 좀봉군 즈사 시근들 마룬 켐펜사 고리 갸거거사 치 갸거샤사 컴슨 코리 파만단다 노트근단 비글라만단다 쳔치치 코즈만단다 메트 파피 사크근단다 쳔디 즈크 그나프 전직된 강나탄비 치수는 그와도 이나 심한람드는 안타 탐치크라 치무리 뜻들이 타소거니 어랑아 초초라 송다리 오얀다 크게 말아 송이 청고르고만이 또라 송이 글르통 쫄만이 오얀 디 탐치크 송니 인지나라 저조터가 치무리 뜻들이나 니먼도 끝나사용나다 지금은도 그 꼬카용나통 이달이 그초 칼라로 송이 이달이 칼운장도 떠 이달이 뭉아리 피셔 이달이 어랑아린 뜻이 용노 너 탐치더라 은하유유라 원추 이달이 은유유유라 그렇게 피셔통 이통나 문득 트이노 문득은 파노 어랑한 상식인데 내가 집지라미 송아 야르지다리 군손부 송아 촛든지다리 다른 건 코리인데 송집 예고나 어랑 그 그렇게 침우리들이 타서 알라훈데 탐치가 칸년고노 트르트고노 등안라드 그 마시 그까차 흐리니 다마르든 거름은 브리니 다르좀 천라칸인데 모레 다르토는 그 영향고노 정근는 그 티형고노 트르잡잡면 시끄럽고노 참아치면 시끄럽고노 그래들이 타서 올 파르킨는 아득을 말해다리 봉호정 땅아 까이 망아다리 인니는 맨날 말했다디 어디는 아르지 말했다디 어른가 산다른 것이 또 거느리 어른가 년도른 것이 끌고 거느리 대리 타서 치면 우리 또 대리 타서 너 따라 숨치고 있는데 저 같은 것 돈 친지 그래 부자는 친놈 바짝 친지 그래 네 땅에 다 치면 우리 지나 아브란다 치끈다 있다디 해몽도 치끈도 있다디 너 그런 앞쯤 커트르지 있다디 너 이 시간 치마지 있다디 저도 뭐 쿠트지 있다디 저 좀 좀 맞지나 있다디 너 결로 말자나 있다디 다 어른가 코리인데 숨치고 있는데 또 건데 너 샘컨 그렇지 그래 와 고르리 땅가라와 인세주 다르짐 쳔다 인트라시브데라
2: 레도바나바 공그 난시관다니가 조선이나 흐뜸샤이 거야크르네 존잔다 황아르구 그 돔나 뇽반잔다리 정미 영치르 가스리나 과든치 이나 참다니 그치 대는 그 너지기 샨듬 길긴 안바 그 공그 난시관다니가 제노 그 가정아 싶다 돔을 그치 난시 안따가 소그니 바 소놈 세랑데 너지거 샨듬 길긴 안비시노 그 가정아 싶다 얼거등 정총 섬질러니 얼거등 정총 섬질러거 얼거등 정총 오저가티 얼거등 정총 오저 섬섬 얼거등 정총 오저 섬섬지리 디난디는 그 친토이 가정 얼거등 정총 오저가티라 치가마위 가정 얼거등 정총 섬질러니 없랑지거 지기티 토크레나 얼거등 정총 오저지 오자티 Tena samdani gichi narjiko shantum gergi namba ge danshi angtang soksam ba khyambu garan deyv shenu ge katang achikta. Argatang chang chung uvzhek chig chig. Argatang chang chung uvzhek tig tig. Argatang chang chung uvzhek nik chig. Argatang chang chung uvzhek nga. Argatang chang chung uvzhek tig argab chiri. Tena ng chin towi katang argatang chang chung uvzhek tig argara. Chi gamawi katang argatang chang chung uvzhek tig tig vlangji ge 지그테 도크르 어거등 장총 오브제니 이트그레 가스나로
3: 스피킹등 장우린총비 파미지 협즈그노르 히르브자기 가마르치르니치비 흐저르브지 글로르브 코마
4: 다실 츠가 오마리 톰비 냥실 젠 젬르스 헤르포 톰친더리 흐츠기진다 상위 파클자 랑당스 남부
5: 톰친더라
6: 야 냥니비 냥쿠나 번쩍남바 참더니 총미 노르베 초칠글릉비 알랑구마 파땅 아크르렌 헤르고누가 망레식라 센신낭 주시

0: 아침에 진이 또 먹으시. 게디 능인도 저 송나. 아따 니속함 크게 아따지나 참게지 샤좀 되는 거다 고니든. 야나 참게지 샤좀 들어 톰비 니와. 다는 능나 시코노가 남지스고. 아따도 고티 뒤대든 참체 먼저서 그 아름바스목. 레지멘트 아름바 동원이나 다 니속함 뜨오이나 죽고. 야나 능니 그다 그가지나 하친급지나 다 저튼 거 아따 치좀 양나 루치 양그 디크 좀지 그 참체도 되잖아 죽고. 때는 바 동어무시. 아름바 녀아이모 인도지나 아따 그게스나 니속함 뜨오 마르. 아따 마네메츠 그 능니라 하친도 뭐지무 마르. 엄청 아제 그 카트 그 아따 참게 주셔좀 되나 그 하트 그 신경 뜨모 그 문화지나 아따 그가스나 저튼거 로스음거 옌땅 로치가 맹거 디크 좀지크 틈체도게 제나죽 때는 반이 빠무시 다른 바스 바모 인동지나 아따 그 고니시코노 니속함 띠오 마르 아테메체가 가스나 아다 틈크샤스나 하르트크 신카이 마르 마르죠 엄청 아따 그게 야 틈크샤스나 시욱 담무가 만나서 좀지나 다 저튼거 로스음 맹거 디크 좀지크 땅 그니 그치 아셔진 잔다 양나 아따 차스지 않은 차도고디 도진 잔다 담무가 틈체도게 제나죽 Dain tōngjina, tā nīmāng nīyāmūsh. Tāni tārōng chīk shēgūnūsh, nīmāng sīmbā mōyīn tōngjina, tā jēkab kārtīt tōng, jēkab chīkchīla tōlaq tōngur, ngāngka shīnū gā, ā kā jātum gā, chumgī kā shāchūp tār. O tā kōnggā nūzū tōngjina, tā chīrtāng gā chakhān jīkkā yīnā chukwa, yāna marī kārtīla sūkpa gā, tā chumgī kā shāchūp bāyna, tā jātum chīngān chā tāng, yāna kā nīmāng gāngtāg chak, jātum chīngān chā, gāngzī kār gūk, tī kū gā jātum gā jīngkī tōng tōng sīkash.
1: Rē gēn lā guāzhīn chē.
2: Rēnyīng kī nāmbā dī cui jī gāng gī tāng dī chīm kiong dāng jui līm lēn cīn dōng cīm dā nīn jīgu. Lēn cīn dī zōm chūk bā dāng dōng cīm bā dāng cīn cō mō yīn. Zōm chūk ngān kīr wā lā jā jā hī dāng jā hī dōng jīb yīn. Dā kīl wā dām jīn cō yīn. Jā kīb dā kīl wā gāng chīk cī rāng dāng sō nū rīn cīn yīn. Tāng jī mī lēn cīn nāng ngā cō yīng chīn jīl. Nī kīb sā dī mō.
3: Ngāzu jīmā tāngi yōn, zāchīm ngāzu tāng nyāmda yōn.
4: Zāchīm jī ngāzu dētāng yāng cārdōng yōng wār sōng shūb shē jīn yōn.
3: Zāchīm jī shēmāng jī jirsī kēgāng tāng yīngan dāngkīla shī yōn.
4: Zāchīm nā rīyākab jī jirsī jāchīm yāng lā, dēchūng līngu jī jī jīg sō yīn.
3: Zāchīm alār gārvā tāng, zāchīm lōbzhūng shē pā, zāchīm sāsūng shē pā, zāchīm sōng shūb shē pā. Zatum Vesu Sheba Jina, Ngatsu Taimungan Ganta Yin.
5: Tana Beijing Ji Ditsul Jirgu Yin.
6: Tsornun Oshkila Longchen.
7: Tsongun Oshkila Longchen.
6: Sarangir Nyamzhu.
8: Yang kanan ba che su de mu de reng de zhi si ge ni dong ni zhi ge lu da zhi bi ci zhi den dang jia si ge da ngavi ci sim wo si ge da ngavi ci sim yan la za le ba de xu ni teng de sa ren ji niam zhu lin cin jie nang dun na nai di ji xian
9: xi jin ping ge bar mi sen zen dang zui men zal
8: li cheng ge bar mi sen zen lan zhe chen nang
9: zhou le ji yin guan zen zai de yan wang mang qin de ge zhu ji wei jin le yun han keng ge en zheng jin cu teng de bi ba ci ji zhi ning ge ha zhu bei jin meng meng cu keng qie mu ni di
8: wang hu ning ge wei wu shen zhi bu zheng lan zhe chen nang
9: cu ne bu ke de carim zhi zhang chung sim ge cai men xiong ji wu xiao jun dang luo dong chuan ge di tu de yong gu ge jiu xia wo de guo tong xi
8: cu ne sheng qing ji me ri ge ten zhe yar tun ge le bu jia chen luo zhong dang zhe zhu le ge ter ji jie qie dun suo zhong zhen zha di
9: 去年能顿了,是不是年龙呢?家客家主席习近平的次节正应的,他住某某族坑前面,从前的项目人在古北内,把人家称娘的了,真听家客家,深圳,美安来的,让人家来,也顿参政能不得搞事情。南地国民腾亲的,点着了美族捏这个家。美安来的娘的,中国人参政陪门坑了,深圳的融资坑给主人当,深圳的部个部长,罗斯等拆的部个部长所有。 中共中央查普斯局级委员、中央行政协委员杨澜看看融资部坑个主任王毅、中央书记处书记、解释委员王小红所，搿是现在过的事。我们后头去了搿个巴尔马等中共人民也别了说了。习近平个佩服了我，缅甸个中共某某将军了么个，咱们整个的克拉是什么呢？ རྒྱལ ཁབ ཉེ ཅེས སུ ཡིན ཚེ ནི ཟིག ཤིབ ཐག བར ཕེབ ནས ཟབ ཅིང རེ ཁག གི མག